0: Leica Gold.
1: Us kids are mesmerised by the mundane, entranced by the everyday. Where grown-ups see a snail, we see a slippery-shelled beast from the undergrowth. But around 1 in 5 young children have a sight condition that can get in the way of all that wonder. The good news is, if these are found early, they can be managed or corrected. So book your child a free eye test at Specsavers today. Find out more at specsavers.co.uk/kidstests.
2: TravelHubWorld.com कामयाबी के शानदार 22 बरस सेलिब्रेट कर रहे हैं by opening their third branch on 2 Ealing Road, Wembley. Find the best price on any hotel, anywhere in the world on TravelHubWorld.com. Flights and holidays हमसे सस्ता कहीं नहीं मिल सकता. Call TravelHub 24/7 on 0208-782-8833 or visit TravelHubWorld.com.
3: TravelHub, best service with unbeatable price.
2: At all protected.
3: Visit TravelHubWorld.com.
4: सप्टेम्बर महीनामां હાસ્યનો ડબલ ધમાકો ફરી આવી રહ્યો છે.
5: તમે બધા પુરુષો તો લગ્ને કુવારા હો છો.
6: એ તમે સ્ત્રીઓ અમને છે ને પુરુષો નામ ખોટા ઓગવવાનું બંધ કરો.
4: કોમેડી કિંગ નિમેશ શાહ અને ક્વીન ઓફ કોમેડી મલ્લિકા શાહ લઈને આવી રહ્યા છે સુપર હિટ ગુજરાતી નાટક હાલો પટેલ ભાઈ ની જાનમાં. હવે રાઇસલી, પોટર્સ બાર, ઇલફર્ડ, સાઉથ લંડન અને લ્યુટનમાં. ટિકિટ અને વધુ માહિતી માટે આજે જ કોલ કરો મંજુને ઓન 0793153420. નાટકનું નામ યાદ રાખજો.
7: Kajal Couture's biggest end-of-season sale is on now. Fall in love with breathtaking bridal couture, elegant occasion wear, menswear and jewellery from one of Britain's leading Asian fashion houses. Visit Kajal's Couture in Southall and Northwood. The biggest sale of the season is on now at Kajal's Couture until stocks last. 159 The Broadway, Southall, UB1 1LR. Kajal's Couture.
8: હાલો રે હાલો, આ જન્માષ્ટમી કાન્હાના રંગમાં લંડન પણ રંગાશે. સ્ટાર્ડમ મીડિયા પ્રેઝન્ટ્સ જન્માષ્ટમી ભજન જેમિંગ વિથ નંદલાલ છાંગા. ભક્તિના સુર, ગરબાની મસ્તી અને કૃષ્ણા સેલિબ્રેશન, ઓલ ઇન વન અનફર્ગેટેબલ ઇવનિંગ. 5th September, Wembley. 6th September, Crawley. Tickets only £25. Book now. Call 0794092-4667. Exclusive radio partner, Leica Radio Network.
9: Location, location, location. Introducing Greens by Daniel, a premium collection of townhouses and villas
10: located in Dubai in a prime location for high appreciation.
9: Fully furnished townhouses and villas with premium Italian furnishings.
10: Step outside and enjoy 50+ amenities inside the master community.
9: And the best part, townhouses and villas, Greens start from just £711,000.
10: To book, call our London office on 0203963-5757. Greens by Danube. Prime location,
9: high appreciation
10: in Dubai.
11: मेरा बॉयलर लेकर आया है प्री बुकिंग सेल का शानदार मौका. अब सभी बॉश बॉयलर्स पर सीधे £350 की बचत. 25 किलोवाट बॉयलर सिर्फ £1,890 से पूरी तरह फिटेड. मिलेगी आपको 7 साल की बॉश गारंटी. अभी कॉल करें 0208150-2025 और विजिट मेरा बॉयलर.com. टीजन सी सप्लाई.

0: Book now, visit starters.co.uk or call 208-900-2323.
1: सप्टेम्बर महीनामां હાસ્યનો ડબલ ધમાકો ફરી આવી રહ્યો છે.
2: તમે બધા પુરુષો તો લગ્ને કુવારા હો છો.
3: એ તમે સ્ત્રીઓ અમને છે કે પુરુષો નામ ખોટા ઓગવવાનું બંધ કરો.
1: કોમેડી કિંગ નિમેશ શાહ અને ક્વીન ઓફ કોમેડી મલ્લિકા શાહ લઈને આવી રહ્યા છે સુપર હિટ ગુજરાતી નાટક હાલો પટેલ ભાઈની જાનમાં. હવે રાઇસલી, પોટર્સમાર, ઇલફર્ડ, સાઉથ લંડન અને લ્યુટનમાં. ટિકિટ્સ અને વધુ માહિતી માટે આજે જ કોલ કરો મંજુને ઓન 07931534270. નાટકનું નામ યાદ રાખજો.
4: मेरा बॉयलर लेकर आया है प्री बुकिंग सेल का शानदार मौका. अब सभी बॉश बॉयलर्स पर सीधे £350 की बचत. 25 किलोवाट बॉयलर सिर्फ £1,890 से पूरी तरह फिटेड. मिलेगी आपको 7 साल की बॉश गारंटी. अभी कॉल करें 02081502025 और विजिट meraboiler.com. TNCs apply.
5: Tasty swag and sweet charm. Every spoon feels like a tropical warm. Make puri and amras or milkshake full. Taste itna pure, ho jaye happy soul.
6: Mango season has arrived. You're also with Jaimin's Mango Pulp. No added preservatives or colors. Only purest taste of mangoes.
5: Jaimin Foods Mango Pulp. Available now.
7: Very good afternoon to you. बहनों भाइयों, अब जाते जाते आपकी मुलाकात एक महान हस्ती से करवाना चाहता हूँ. वो आवाज जब अंगड़ाइयां लेती है तो भाई दिल झूमने लगता है.